0: रंग, नए आहंग और नई लय के साथ।
1: बल बल जाऊं मैं तोरे रंग रजमा।
2: जिंदगी से जुड़े हर एक शोबे की मुफीद जानकारी।
3: सब्र रोशित सुलुम।
2: सुनते रहिए हमारी नशरियात
0: दुनिया के किसी भी कोने में, मोबाइल ऐप न्यूज ऑन AIR और वेव्स OTT के जरिए।
4: તું સ્પર્મેશ પ્રોગ્રામ છું તે બોઝાન આકાશવાણી શ્રીનગર પેટ બુસ્તોન મેઝબાન રશીદ નિઝામી વંકરવ સ્પેશ કલામે સાગર નઝીર આવાઝ એજાઝ રાહ બોઝન છે હંગા નાપુરા શ્રીનગર પેટ કૌશર જાન હાજરાબાનુ નિગાહ જાન તાહરા જાન લોલપુર વાંખલ પેટ રફીક બેગમ ગુલઝાર અહમદ વાની ફરૂક અહમદ વાની બિલાલ અહમદ વાની ખાલિદ વાની આયમન બિલાલ ઝહુર અહમદ શહેઝાદા બેગમ હાજા બેગમ મામકા દુકાનદાર અબ્દુલ મજીદ ગનાઈ ગુલામ હસન કુમાર હારસ કુમાર અબ્દુલ હમીદ કુમાર હાજા બેગમ તો મોજ કરો પેશ તુહ પસંદ